વાય છે મોહમ્મદ અવેસ ફ્રામ વરઘડી. રાજ ભાઈ કા પ્રોગ્રામ છે ને બહુ અચ્છા, થેન્ક યુ અવેસ યુ જહાન મન ને મેસેજ કરો ડેડી રમના રકીબ ખટે કોઈ કના ગોરા જાનાન મે હાય ગોરા જાનાન મે રા યાદ નકડે જોડે પઝડો નરયમ ઉસ પર વ્યા દરવાજા માં હા હા દા ખબર હોય છે રકીબ ખટે કે ડેડિકેટ ફોર યુ રાજ ભાઈ સમગા સંગ નિંગડે માં જીગર દે યાર મારા વર દે સ્તર કી ચાતા વાડવા માં વન્સ અગેન હોય છે કે સમંદર પમન્સ કે નવે યા કે સમંદર પમન્સ કે નવે સહર બતલમ માં શામ બબ્યા દર ના રાતલમ હા હા રખી બોલા કાઢે છો

0: પડે પણ પ્રોગ્રામ છે એમ. બિલકુલ એવું છે જી.
1: લેવાના
0: પતા મને તમારા જી. વાલેકુમ સલામ. પ્રોગ્રામ રો સરોવર વયો જહાન વ નના જી ઝફરાન જાની ખેલ કે પ્રોગ્રામ ઓર વિજે રોઝનાવ યે જો શાયદ ખાન પકે યુદ્ધ મે કા શાયદ ખાન પકે યુદ્ધ મે કા શાયદ ખાન ફલ દાસવી કા ના આ જે પખપલ અલી કરો ને નો ઝફરાન જાની ખેલ ડેરા ડેરા મનના પ પ્રોગ્રામ કે મિસરાય ઓહો દાસવી તે ઓર વાલશ કે તે ઓર સવી ઓ ઉરવા હે.

0: ते मैनेजर से माशाल्लाह नन चीज तो ताई वक्सम मुतसरा दास लागी न चीत मने आ मैनेजर से बेटा गतारे कि नन चदी मदे शुवि दिन
1: नामा गोरनन मोचे
0: नन को माशाल्लाह माशाल्लाह
1: जी मा
0: बिल्कुल स्टाइल चेंज है प्रोग्राम स्टाइल चेंज है शाओ तो स्टाइल चेंज है
1: अच्छा मा दा खबर के बोला
0: हां
1: जे नन दे टूल स्टाइल चेंज है कना अच्छा बोला दा खबर
0: के सदा
1: ભલે દા ખબર પકી છે લગા મતલબ ડેર ગોર દાસ સ્ટડી બબી કે ના
0: હા
1: છે મતલબ આગા દીતે મને ઉસે રેડિયો ટ્યુન કડી હુઈ નો છે મોચે દાસ લશકી મતલબ ફ્રેશ ફ્રેશ
0: ચલો નન વાલા દાગા શો છે દાસ તોરો મહેફિલ
1: હા
0: ટોલ દી ચાપનમ દે સ્ટડી ઉપનમ
1: આવ કે ના બિલકુલ
0: દાસ એસમ રા સ્ટડી મિના વાલ દે આગો પનમ
2: આગો સે ડેલિકેટ
0: આગો પનમ શા
1: જી બિલકુલ દાસ હા
0: બેહુદી
1: આવ કે ના
2: યા